પૌડી ત્રેપલાણે પૌણ વિરમ સવારિયા ઉઠે મંડપાડિયા લે બટે કૃપા સારિયા ચુપ કરમન પાઉં દર પૂજન હાર્યા કર પરમાસ કાયા વેક મહેલ તમણ સારિયા જરાઈ જો બનહાર્યા જરાઈ જો